0: સડક પ્રાય ગંડા ધીંગી સડક સીમા અતિક્રમણ ન કરો સડક સીમામાં અટકા એવમ ઇચ્છાય સમસ્યા નિર્માણ ન કરો સડકો નાની થ તથા પાણી નિકાસ બંધ હોવા નદી સવારી સલાહદા લેન અનુસાર પાલના કરો રોગણા સવારી સલાહદા ટ્રાફિક નિયમકો પાલના કરો સવારી સાધુમાં ઝુંબીર વા સ્વપ્ના બસીર યાત્રા ન કરો સડકો ક્ષમતા ભંડા બડી ધાર પ્રયોગ ન કરો જેબ્રા ક્રોસિંગ બાટો માથી બાટો કાટને કરો સડકો તત્કાળ મધસીમાર ગણી કરો યાત્રાકો ક્રમમાં કોઈ સમસ્યા ભય નજીકો પ્રહરીલાઈ ખબર કરો
1: આંતરિક મામલા તથા કાનૂન મંત્રાલય કોસી પ્રદેશ દ્વારા જનહિતમાં જારી સંદેશ

0: જાણી હો નવીકરણ બધા ચોક્કસ નાગરિકતા પુરાનો સવારી ચાલક અનુમતિ પત્ર રસીદ આવશે કોદા છ સવારી ચાલક અનુમતિ પત્ર હું ભૂલકો જિમ્મેવાર હું હો ટ્રાફિક નિયમ સડક ચિહ્ન ગતિ સીમાકો અનિવાર્ય પાલના લીધે સુરક્ષિત યાત્રા ગરીબોસ ઈ રિક્ષા સંબંધી તથા ઈ રિક્ષાકો લિખિત પરીક્ષા દિન સહન હિંસ ભણી ઓનલાઈન ફોર્મ લીધા ઈ રિક્ષાકો સીમા સમટ ગરી ચેન પરીક્ષા માફ દૂર સવારી ચાલક અનુમતિ પત્ર લીન સક્ષ સવારી ચાલક અનુમતિ પત્રકો 2082 14 ભંડા અગાડી 5 વર્ષ ર 14 ભંડા પછાડી નવી સવારી ચાલક અનુમતિ પત્ર લીધા ર સવારી ચાલક અનુમતિ પત્રકો નવીકરણ કરતા 10 વર્ષ અવધિ કાયમ ભરેકો છ સવારી ચાલક અનુમતિ પત્ર સંબંધી સેવા લીન તપાઈલાઈ કસૈકો સહયોગ આવશ્યક પડદૈન સ્વયં વ્યક્તિ ઉપસ્થિત ભઈ સેવા પ્રાપ્ત ગર્ન સક્ષ નાયસિક સંબંધી સેવા લીધા સરકારે તોકીકો શુલ્ક ભંડા બઢી રકમ કસૈલાઈ પણ ન દિન હોલા આખીને ફીરીકો રકમકો બિલ અનિવાર્ય લીન હોલા
1: આંતરિક મામલા તથા કાનૂન મંત્રાલય કૃષિ પ્રદેશ દ્વારા

0: 계시는 아기 러디 경아리 시비 공고비어 코파니 이사람의 화태 보이고 지금 우리 마치 파니 라다니 컴파마 브리그리 가토가 아크먼 거리고 지금 그것이 우리 네팔 덕분에 안티 마이 되겠어 아직은 무키무키 가볼까 수사가 그리 퍼짱가 내긴 주키 라가타르 코 버사리 비리 나디나 파니 코 바하 버리 서터부터 아프나마 아드하 원숭 전의 비법 통과 다야리 코 버르기 미리 피스카나 서카라이 라스키아 서바카 덕쇼 코 미르기상 강의 사디 타릭타 코 미다드 번치유 누바타나 로보톤 거나 서버쇼 코 아니마티 원숭은 브라마리 드론 카라기 네팔 이 브라마리 드론 카라기 수로 이리 스와타 퍼디다 번치코 사만 부피어 कार्यवाही में पढ़ने क्रम बढ़ो पढ़ने भरना न पढ़ना प्रारंभ हो रहा है
1: भारत मामले भारत के लिंगन संसार माध्यम पर भी अविश्वास बढ़ो भाजपा सत्ता में आए तब देश स्वतंत्रता बारे अंतर्राष्ट्रीय चिंता बढ़ गई
0: उन्होंने कहा कि न्यूजीलैंड एक पुलिस संग्रह एक दिवसीय अभ्यास के खेल में युगांडा का चर्चित फुटबॉलर डेविड ओरोबी को पुटपीट बाटा जान गयो
1: आज को नेपाल दर्पण सकिए प्राविधिक साथी संघर्ष विश्व संगे हमी मदन पौड़ भजेन्द्र बसित बिदा यात्रा कर मौसम और सड़क अवस्था बारे जानकारी लिने गरौं नमस्कार।